0: થી ખોરે ગોપીઓના ઘરમાં જઈને લીલાયો કરે શ્યામ આવીને મારી માથું કી ખોરે.
1: क्या बात है, क्या बात है.